0: ખાબની વાત કરો તો આ જૈવિક પદાર્થને બઢાવો આલે, ગોબરની ખાદ મિટ્ટીમે કાર્બનિક પદાર્થોની માત્રા ભી વધાવે હે, જેને થકી મિટ્ટીની ઉર્વરકતા ને સંરચના મે ભી ઉદાર થાય હે। જલ ધારણ ક્ષમતા મે આ મિટ્ટીની જલ સોખવા ને ધારણ કરવાની ક્ષમતા વધારે હે ને પાણીની બચત કરવામાં ભી સહાયક હે। કિસાન ભાઈઓ, પોધો હારું લાભની વાત કરો તો આ આવશ્યક પોષક તત્વ સંતુલિત માત્રામાં પ્રદાન ભી કરે હે। જડોના વિકાસમાં ભી આ મદદ કરે ને એને હાથે આ પોધોના સંતુલિત વિકાસમાં ભી સુનિશ્ચિત કરે હે। કિસાન ભાઈઓ, ગોબરની ખાદના બીજા ભી ઘણા અન્ય લાભ હે, જેમ કે આ જૈવિક ગતિવિધિઓ મેં મિટ્ટી મેં જીવાણુઓની સંખ્યાની વૃદ્ધિ કરે ને એને હાથે એણને સ્થિર કરવામાં ભી મદદ કરે હે। ગોબરની ખાદ ઉપજ મેં ભી વૃદ્ધિ આલે હે, કેમ કે ગોબરની ખાદના ઉપયોગ કરવાથી ફસલની ઉપજ મેં ભી વૃદ્ધિ થાય ને એને થકી કિસાનોને આપણી આમદની ભી વધે હે ને એને થકી કિસાન ભી આપણા સમૃદ્ધ થઈ શકે। કિસાન ભાઈઓ, આ યુરિયા ને ડીએપી જેવી રાસાયણિક ખાદોની નિર્ભરતાને ભી કમ કરે હે, કેમ કે કિસાન ભાઈઓ આજના યુગમાં રાસાયણિક ખાતરની જે લાગત લાગે હે એનાથી ભી કિસાન ભાઈને આર્થિક નુકસાન ઉઠાવવો પડે, તો આ એનાની નિર્ભરતાને ભી કમ કરે ને ખાસ વાત તો આ ઈ હે કે આ પર્યાવરણને ભી કમ નુકસાન પહોંચાડે તો એને હારું ભી આ બહેતર હે। કિસાન ભાઈઓ, ગાયનો ગોબર ને મૂત્ર પોધોની વૃદ્ધિ હારું આવશ્યક પોષક તત્વ પ્રદાન કરે હે। ખેતર મેં ગોબર ખાદ નાખવાનો સહી સમય ફસલની કટાઈ ને બુવાઈના મોસમ ઉપર નિર્ભર કરે હે। વિશેષ કરીને તૈયાર ગોબરની ખાદ ફસલ કટાઈ થકી 3 યા 4 હપ્તામાં બુવાઈ થકી ઠીક પહેલ નાખવું જોઈએ। તો કિસાન ભાઈઓ, આજે આ ખેતી વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ ગયો। આજે તો વાલજીભાઈને આજ્ઞા લો, કાલે સોરા ઉપર ફરી નવી જાણકારી હાથે મળંગા। એ આવજો, રામ રામ, રામ રામ।
1: અભી આપ ખેતીની વાત સુન રહે થે, યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હે, FM 101.3 મેગાહર્ટ્ઝ પર। પ્રાતઃ કે 6:50 હુએ હે। આઈએ આપ સુનતે હે આદિવાસી લોક સંગીત। इस कार्यक्रम के अंतर्गत आज आप सुनेंगे वैनीदास और साथियों के गाए वागड़ी लोक भजन।
2: नमो नमो गुरुदेव को तो नमो कबीर कुरुपाल, नमो संत शरणागति सकल पाप भय साल। सर्वर तरवर संत जन सोतावर से मेष परमारथ के कारणे।

0: આપણ ખેતી કરી શક્યો, ફસલ નું ઉત્પાદન લઈ શક્યો?
1: હા, રોટેશન પદ્ધતિ મેં આપણ બિલકુલ 12 મહિના લઈ શક્યા. અને થોડો શું એમ કહી શકો કે મોસમની માર કમ પડે, અતિવૃષ્ટિ થઈ જાય તો પોલી રહે તો પાણી અગલ બગલ થકી નીકળીને મય પાણીની સંભાવના કમ રહે. કાફી કુછ અચ્છું હોય કુલ મલાવીને કરવા લાયક હે ને કરી રહ્યા કાફી કિસાન.
0: મતલબ આના માટે પ્રાકૃતિક આપદા હે જેમ કે ઓલાવૃષ્ટિ હે યા અતિવૃષ્ટિ હે યા કમ બારિશ થા, આને સબ સીધું આના માટે કઈ પ્રભાવ નથી દેખાતો?
1: હા, બિલકુલ નથી. ને સેફટી પૂરું ઢાકેલો રહે, એક તરનો રહે. આપણે જેમ ઘરમાં આપણ શું સેફ રહે, એમાં ખેતી બી એમ સેફ રહે.
0: તો આ સુરક્ષિત ઓર સંરક્ષિત ખેતી હે?
1: હા, બિલકુલ કહી શકું આપણ પૂરી.
0: તો આણમે આપણે જે સિંચાઈ હે, સિંચાઈ બદલે શું વ્યવસ્થા રહે?
1: સિંચાઈ એમને અમે દ્રીક સિસ્ટમ આપણે લાગી જઈશ નલીએ.
0: બૂંદ બૂંદ સિંચાઈ છે?
1: હા, ટપક ગીમ કહે ને આપણે, ટપક વિધિ વાળી.
0: બરાબર,
1: ડાયરેક્ટ પારા બને, ધોરા બને, અને ધોરા માટે પછી આપણે ડ્રીપ લગાડી દો તો જેમ પાણી જોઈએ એની સાથે કે આપણે એનું પાણી ચાલુ કરીને હલવાનો એમ.
0: તો આને તો હા, તો પાણીની જેટલી આવશ્યકતા હશે સિંચાઈ બદલે એટલું જ પાણી લગા, યાની આનાથી જે જલની હે એ બી બચત થાય?
1: બિલકુલ બચત થાય જલની, અમને કેમ કે અમને તો જેટલો આવશ્યક હોય એટલો સારું હોય, વધારે તો બી નહીં મેં પાછું. એટલે બિલકુલ કમ પાણી મેં
0: તો દેખો, આ તો બહુત બઢિયા વાત બતાડી ચંદ્રવીર સિંહજી કે ભાઈ પોલી હાઉસ એક તરહ સંરક્ષિત ખેતી હે, સુરક્ષિત ખેતી હે, આન માટે પ્રાકૃતિક આપદાઓનો કોઈ અસર નથી રહેતો. ઓર ડ્રીપ ઇરિગેશન થા યા બુંદ બુંદ સિંચાઈ થા એના વજેથી કે હે યાણમે પાણીની બચત થા હે. તો પાણીની અગર બચત થા તો કેવલ પાણીની બચત થાય એવું નથી, એનાથી કે આપણે સમયની બચત થાય, ઉર્જાની બચત થાય, ઈંધણનો યા જે સિંચાઈ બદલે આપણે જે બિજળીનો ખર્ચો આવતો હતો એનો બી બચત થાય. તો હર તરીકાથી પોલી હાઉસ મેં ખેતી કરવાથી ઘણા સારા આપણને લાભ હે, બહુ અચ્છી બચત થાય, અચ્છું ઉત્પાદન મળી શકે. ઓર આ જે નવા તરીકાની જે ખેતી હે એમને આપણા જે યુવા કિસાન હે એ બી દિલચસ્પી દેખાડે, રુચિ દેખાડે, ઓર આપણો જે રુઝાન હે એ પરંપરાગત ખેતીથી હટીને આજના જમાનાની વૈજ્ઞાનિક તરીકાની જે ખેતી હે એને અડી અગર આપણો રુઝાન દેખાડેગા તો નિસંદેહ ઓર બહુત શરતિયા તોર ઉપર આ જે ખેતી હે એનાથી કે આપણું જે કિસાન હે એ આપણી આર્થિક સ્થિતિને સુદૃઢ કરી શકે, મજબૂત કરી શકે. તો ચંદ્રવીરજી, આપનો અમારા કિસાન ભાઈ સાથે આજે વિચાર સાજા કર્યા એના બદલે બહુ બહુ ધન્યવાદ. ઓર કિસાન ભાઈઓ, દેખો કેમ કે હાજનો સમય હે તો પહેલે એક આપણે ભજન હમરે, ભજન ને બાદ આગાડી વાત કરો.

0: પણ એની પહેલે આપણે એવી ખેડ બચાવો અભિયાનને લઈને માનનીય કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહજી ચૌહાણનો સંદેશ સાંભળ્યો, એના બાદ આગળની વાત કરો.
1: પ્રિય કિસાન બહેનો ઓર ભાઈઓ, યે ધરતી હમારી માં હૈ, યે ખેત કેવલ અન્ન ઓર ફલ સબ્જી નહીં દેતે, યે હમે જીવન દેતે હૈ. લેકિન અત્યધિક કેમિકલ ફર્ટિલાઇઝર કે ઓર પેસ્ટિસાઇડ કે અસંતુલિત ઉપયોગ કે કારણ યે ધરતી માતા બીમાર હો રહી હૈ. ઇસકી ઉર્વરા શક્તિ લગાતાર કમ હોતી જા રહી હૈ ઓર ઇસલિયે હમારે વિઝનરી ઓર સમય કે બહોત પહેલે ઓર બહોત દૂર તક કી સોચને વાલે પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીજી ને આહ્વાન કિયા હૈ, ખેત બચાઓ. 1 જૂન સે 30 જૂન તક ખેત બચાવ અભિયાન પૂરે દેશ મેં ચલેગા. ઇસ અભિયાન કે તહેત આપકે ગાંવ મેં કૃષિ વૈજ્ઞાનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે વિદ્વાન કેવીકે કે લોક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કે કેન્દ્ર રાજ્ય સરકાર કે અધિકારી જનપ્રતિનિધિ જનનેતા ઓર પ્રગતિશીલ કિસાન ગાંવ ગાંવ જાયેંગે ઓર હમારે ખેત કી આવશ્યકતા કે હિસાબ સે સંતુલિત કિતના ખાદ ડાલના ચાહીએ ઇસકી ચર્ચા કરેંગે. નકલી પેસ્ટિસાઇડ કે બારે મેં બતાયેંગે, કેસે પહેચાને, ખાદ્ય તેલ કા કમ ઉપયોગ કરેં ઓર અલગ અલગ યોજનાઓ કે પાત્ર લાભાર્થી ભી ચિહ્નિત કિયે જાયેંગે. આપ સબસે મેરી અપીલ હૈ કે ઇસ અભિયાન મેં ભાગ લીજીએ ઓર વૈજ્ઞાનિક જો કહેં ઉનકી સલાહ માનકર ખાદ કા સંતુલિત ઉપયોગ કીજીએ, ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી કી ઓર બઢીએ. ધરતી કહે પુકાર કે અપની માં કે સાથ અન્યાય મત કરો, હમ ખેત બચાએ તભી ખેતી બચેગી ઓર આને વાલી પીઢીઓ કા ભવિષ્ય બચેગા. ધન્યવાદ.
0: તો કિસાન ભાઈઓ, દેખો આ સંદેશ સાંભળ્યું જે કે 1 જૂન થી 30 જૂન તક ખેત બચાવ જે અભિયાન હૈ, આ એક એવો અભિયાન હૈ કિસાન ભાઈઓ, જે આપણી આજની નહીં બલ્કી જે આપણી આબાવાળી જે પેઢીએ હૈ એને બદલે આપણી ખેતી ઓર કૃષિની જે ભૂમિ હૈ એને સુરક્ષિત રાખવાનો એક સંકલ્પ હૈ. કેમકે કિસાન ભાઈઓ, કૃષિ ભૂમિ આપણે દેશની સૌથી મૂલ્યવાન સંપત્તિ હૈ, પર લગાતાર ભૂમિનું ક્ષરણ, મિટ્ટીની ઉર્વરતામાં કમી, જલ સંકટ ને રાસાયણિક ઉર્વરકને અસંતુલિત ઉપયોગથી કૃષિ ભૂમિ ને ગેર કૃષિ ઉપયોગના કારણથી ઉત્પાદકતા પ્રભાવિત થઈ હૈ. એટલે આ ખેત બચાવ અભિયાન હૈ એ કૃષિ ભૂમિની ઉર્વરતાને બનાવીને રાખવા બદલે મિટ્ટી ઓર પાણીને સંરક્ષણ હારું, ભૂમિ કટાવને રોકવા, ખેતીને લાભકારી ને ટીકાવું બનાવવા, ઓર આબાવાળી જે પેઢીએ હૈ એણે બદલે ઉપજાઉ ખેતરને સુરક્ષિત રાખવા બદલે આ અભિયાન ચાલેલો હૈ. અણામે મિટ્ટી પરીક્ષણ કરાવવા બદલે, નિયમિત મિટ્ટીની જાંચ બદલે, આવશ્યક પોષક તત્વોની જાણકારી મળી જા એમ કરીને આના ઉપર જોર આલેલું થકું હૈ, તાકી સંતુલિત ઉર્વરકનો ઉપયોગ સંભવ થા, જૈવિક પદાર્થોનો ઉપયોગ બઢાવવો, જેમાં ગોબર ખાદ, વર્મી કમ્પોસ્ટ, હરી ખાદ ને ફસલના જે અવશેષ હૈ એનો ઉપયોગ, મિટ્ટીની સહેત સુધારે તાના બારામાં જાણકારી આલવી, ફસલ ચક્ર અપનાવવું તાકી એક જ ફસલ લગાતાર લેવા થકી જે આપણને ઉત્પાદનને કમી દેખાઈ રહી હૈ એને દલહની યા બીજી અન્ય ફસલે અગર આપણે એને કરો તો એને થકી ઉત્પાદન ઠીક મળેગા. જલ સંરક્ષણ, જેમ ખેત મેં તલાઈ, મેળબંદી, વર્ષા જલનું સંચયન ને સૂક્ષ્મ સિંચાઈ તકનીક અપનાવી, ભૂમિ કટાવ રોકવો, ઢાલવાળા ક્ષેત્રમાં કન્ટુરનું બંડિંગ, વૃક્ષારોપણ ને ઘાસ પટ્ટીનો ઉપયોગ કરવો, એ કૃષિ ભૂમિને સંરક્ષણ હારું, ઉપજાઉ કૃષિ ભૂમિને અનાવશ્યક રૂપથી ગેર કૃષિ કાર્યમાં પરિવર્તિત થવાથી બચાવવું, આ સબ આણા અભિયાનની ઉદ્દેશ એનો સંકલ્પ હૈ. ઓર આણે જે કિસાનની ભૂમિકા હિ હૈ ખેતની સુરક્ષા, કેમ કે કેવલ સરકાર ને કૃષિ વિભાગની જિમ્મેદારી નથી, પ્રત્યેક કિસાનને આપણી ભૂમિની સહેતનું ધ્યાન રાખવું પડેગા. કેમ કે સ્વસ્થ ખેતર થકી સમૃદ્ધ કિસાન ને મજબૂત કૃષિ અર્થવ્યવસ્થાનો આધાર હૈ. તો કિસાન ભાઈઓ, ખેત સુરક્ષિત રહેગા, ખેતી સુરક્ષિત રહેગા, ને ખેતી સુરક્ષિત રહેગા તો આપણું ભવિષ્ય સુરક્ષિત રહેગા. તો એટલે પાણી મિટ્ટીનું સંરક્ષણ કર, ખેત બચાવ અભિયાનને જન જનનું અભિયાન બનાવો, આસ આણા અભિયાનનો સંદેશ હૈ. ને કિસાન ભાઈઓ, ખેતર બસેગા તારેસ કિસાન ને દેશ બે સમૃદ્ધ બનેગા. તો દેખો કિસાન ભાઈઓ, વાત હજી બી કરવી હતી પર આજનો જે સમય પૂરો થઈ રહ્યો હૈ, કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફિર મળે. તાર તક આપ અલવાજ મંજભાઈ ને આજ્ઞા એ આવજો. રામ રામ, રામ રામ.